0: આપણે આણી વાતોનું ધ્યાન રાખવું હે. જિંદગી પશુઓની સ્વાસ્થ્ય અચ્છો રહે, એણનો વિકાસ અચ્છો રહે, અને એણના શરીરમાં જે બી પોષક તત્વની કમી હો એ પૂરી થા એવો સંતુલિત આહાર આલંગા તો પશુ અચ્છા રહેગા. એના હાથે હાથે પશુઓ નિયમિત ટીકાકરણનું ધ્યાન રાખવા જોઈએ, જેથી આપણે પશુઓ ઘણી પ્રકારની બીમારીથી બચી શકીએ. એટલે આપણે પશુ રાખવા તો પશુઓને સ્વાસ્થ્યનું બી પૂરું ધ્યાન રાખવું એ બી આપણી જિમ્મેદારી હે. સોરા ઉપર આપણે આના બારામાં આજે વાત કરી હતી, પણ સોરાનો સમય આજે પૂરો થઈ ગયો હોય તો આસ્તે રીતાબેનને આજ્ઞા આલો. રામ રામ, રામ રામ.
1: अभी आप खेती में बात सुन रहे थे. आकाशवाणी भानसवाड़ा का ये माही चैनल है FM 101.3 MHz पर. प्रातः के 6:50 होने को है. आइए अब सुनते हैं आदिवासी लोक संगीत. इस कार्यक्रम के अंतर्गत आज आप सुनेंगे जय सिंह दायमा और साथियों के गाए भागड़ी लोक भजन.

મારા નેણા દુખણે લાગાતા, એ મારી મટકી ની કાજલિયા વાલી રે, ઓ સાવરા મટકી કાજલિયા વાલી રે, મોવા

0: બતાડો કે આજે ખરીફની પાકની બોવાઈનો જે દોર શરૂ થવા વર્તાય અને આપની હું તૈયારી હે
1: સબ કિસાન ભાઈને જયરામજીની ખરીફની જ્યાં તક વાત હે તો વાસ્તવમાં ખરીફનો સમય આપણો શરૂ થઈ ગયો હે ને ખાસ કરીને કુછ એક બહોત કમ આપણે એરિયામાં હે એ ગણો પરંતુ જે અસિંચિત ક્ષેત્ર હે એ કપાસની આપણે જેમ કે બુવાઈ જે હે એ પ્રારંભ થઈ ગઈ હે
0: બરાબર
1: તો એને લઈને બી કાફી લોકોને ઘણા વખત નર્સરી ઘેરે બનાવી લે આજકાલ સીડ ટ્રે વગેરે આવે તેનામાં આપણે કપાસનું બીજ નાખીને મહિના મહિનાનું બીજ થાય બાદ માન લો પશુ અને જાનવરનો ડર હોત આપણે નર્સરી ઘેરે લગાડીને પછી હે બીજ આપણે એ હેતુ પાસમાં બારસ અચ્છી બારિશ પડી જાય બાદ ખેતરની તૈયારી કરીને બી શિફ્ટ કરી શકો આ બી એક ગરમીનો ઘણો મોટો નવાચાર આપણે કરી શકાય છે કે બહુ સહજ ને સરળ હે તો એને થકી પાણીની બી બચત થાય કમ સમયમાં આપણે મહિનાભરનો પોદો હોય એને રોપી બી શકો ને સબ થકી મોટી વાત હે કે આપણે લાટો છૂટે રહી
0: બરાબર
1: તો એ જે એને રખવાળી કરવી પડે એ સબ ચીજ થકી મુક્તિ બી મળી જાય ને આપણો સમય માટે એ ફસલ હે આપણે એને ખેતમાં લગાડી શકો તો આ એક કામ હે અમે કરી રહ્યા થકા હા
0: અચ્છા
1: એને હાથે હાથે માન લો કોઈ વિશેષ કરીને માન લો સબ્જીમાં રૂચિ રાખતા હો તો અદરક હે હલ્દી હે એ બી લગભગ લગભગ આની તેજ ગરમી લગાડવાનો સમય હે આપણો આલો નીકળી ગયો થકો હોય લગભગ એને કરવી બી હોત હવે આપણે લેટ પડી રહ્યા પરંતુ ફિર બી આપણે લગાડી શકો એની જે લેટ કિસ્મે હે એ લગાડી શકો અગર આપણા કને પર્યાપ્ત દોમત મિટ્ટી હે રેતીલી બાલુ મિટ્ટી હે ને આપણા કને પર્યાપ્ત પાણીની ઉપલબ્ધતા હે તો
0: બરાબર તો આપ સબ્જીની વાત કરી રહ્યા હો ને કપાસની વાત બી કરી એટલે કપાસને લઈને લોકોનો જે રુઝાન હે એ હવે થોડો દેખવામાં આવી રહ્યો છે તો આ કપાસને લઈને આપ હું સોચો હું સંભાવના દેખો
1: કપાસ તો બહુ અચ્છી ફસલ હે નગદી ફસલ હે એને વ્હાઈટ ગોલ્ડ બી કહે ખેતીની ભાષામાં તો લેવું જોઈએ ને વાસ્તવમાં એક સીધી સી બજારમાં એની હંમેશા ડિમાન્ડ રહે કેમ કે એને થકી તમામ તરહની વસ્ત્ર અને ધાગા બને
0: બરાબર
1: તો એની માંગ કાર્ય બી આંતરરાષ્ટ્રીય સ્તર માટે હે એ કોઈ કમ રહેતી નથી તો એના મેં જે આપણે બીટી ટેકનોલોજી વાળો હોય એ કરવા થકી હે કે આપણને જે રોગ પ્રતિરોધક ક્ષમતા એ બીટી વાળા મેં વધારે જ્યાદા રહે તો બીટી વાળી કિસ્મા એને અપનાવવું જોઈએ ને એનામાં આપણને બે વિકલ્પો આપણે કિસાન ભાઈને આજની તકનીકની દુનિયામાં ઉપલબ્ધ હે માન લો આપણે ઘઉં કરવા હોય તો એને પ્રમાણે આપણે 4 મહિને વાળો કપા બી ઉગડી શકે ને ડીસીએચ વાળો લંબુ કરવો હો તો પછી ડીસીએચ વાળો જે ધાગો આવે એની બજારમાં એ ગુણવત્તા બહુ બઢિયા હે ને એ લંબા સમય સુધી આપણે હે લાસ્ટ ઓવરી સુધી બી આપણે ચાલી શકે એક ફસલી ઇલાકો હોય અસંચિત ક્ષેત્રમાં તો આપણે હે એને ઉપર બી ધ્યાન દઈ શકે બેના ભાવ બી અચ્છા મળે ને એની ડિમાન્ડ બજારમાં હંમેશા બનેલી રહે તો કિસાન સાથી નગદ ફસલના રૂપમાં લેવો ચાહે તે કોઈ મળે ને એને હાથે હાથે એને એક તો જલાવું લકડી આપણને કપાસના પોદાના રૂપમાં મળી જાય
0: બિલકુલ
1: પ્લસ એને હાથે હાથે આપણે અગર કપાસ કરી રહ્યા તો એની રૂટ થોડી જડે રહે થોડી ઘેરી જાય તો એને થકી ખેતીની જે ગુણવત્તા હે એ બહુ બહેતર તરીકે થકી ખેતીનો જે પીએચ માન હે જેનામાં જે પ્રાકૃતિક આવશ્યક તત્વ રહે એનું એને મેન્ટેન કરવાનું જે કામ હે એ પ્રાકૃતિક રૂપ થકી કપાસની ખેતી કરવા થકી બી થાય
0: અચ્છા
1: હા કેમ કે એને જળ હે એ ઘરી ઘેરી જાય એની જુતાઈ વગેરે કરત એવું કે તેને મેં જે હવા આવી જુએ જે સંવહન પ્રણાલી હે એની બહુ સક્રિય રહે તેમ થકી મિટ્ટીનો જે વાસ્તવમાં એની તબિયત રહે અને સ્વાસ્થ્ય રહે એ બહુ કપાસ વાળા ખેતરનો હંમેશા બહુ બહેતર ને અનુકૂળ રહે બધા બીજી ફસલ ને
0: ક્યાં વાત મતલબ કપાસ ન કેવલ આપણને કપાસ આલે હે પર એના હાથે હાથે આપ કહી રહ્યા હો કે ભાઈ જલાવું એક તરહની લકડી બી મળી જાય ઓર એની ફસલ કરવા થકી ખેતરની જે મિટ્ટી એની સેહત મેં ભી સુધાર આવે યાની જે અગલી જે ફસલ હે એને બદલે ભી આ કારગર સાબિત થા
1: બિલકુલ
0: અચ્છા ઓર આપ કહી રહ્યા થતા હો કે ભાઈ કપાસ ના થકી જે નિર્મિત ધાગો હે યા ફિર જે કપડા બને હે વસ્ત્ર બને હે આની જે માંગ હે એ હંમેશા બનેલી રહે તો આના આપણને દામ અચ્છા કિંમત અચ્છી મળી શકે આની સંભાવના બી રહે
1: જી તો આ સાથે આપણે મૂંગફલી હે એને બાદ આપને હવે દીકી રાખ થોડો સો સોયાબીન મેં સ્થિતિ હે પિછલા 2 સાલ તો થોડી આગળ પછાડી થઈ હે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય જે ઉઠાપટક હે એને કારણ થકી

0: જે કિસાનને સિંચાઈને બદલે સસ્તી અને સ્વચ્છ ઉર્જા હે એ ઉપલબ્ધ કરાવવાને હાથે હાથે એની આય બઢાવવાનો ભી અવસર આલી રીતે કી હે. કિસાન ભાઈઓ, કૃષિ ક્ષેત્ર સિંચાઈનું મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાવાળું કામ હે. ઘણા વખત વીજળીની જે ઉપલબ્ધતા હે યા જે ડીઝલની બઢતી કિંમત હે એને કારણ કિસાન ઘણા વખત પરેશાન થાય હે. આની સબ સમસ્યાને સમાધાન મળે ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન અર્થાત કુસુમ યોજના જે હે આને શરૂ કરી હે. આની યોજનાનો મુખ્ય ઉદ્દેશ કિસાનોને સૌર ઉર્જા આધારિત સિંચાઈ સુવિધાએ ઉપલબ્ધ કરાવવી ને કૃષિ ક્ષેત્રમાં સ્વચ્છ ઉર્જાને ઉપયોગને બઢાવો આલવો હે. આની યોજનામાં કિસાન આપણે ખેતરમાં સોલર પંપ સ્થાપિત કરી શકે. સૌર ઉર્જાથી સંચાલિત આ પંપ વના ડીઝલ યા વના નિયમિત વીજળી આપૂર્તિને ભી સિંચાઈ કરવામાં સક્ષમ રહે. કુસુમ યોજના અંતર્ગત કિસાનોને સોલર પંપ લગાડવા બદલે સરકાર અનુદાન આલે હે, જેનાથી કિસાનો ઉપર આર્થિક બોજ કમ થા ઓર જે સિંચાઈની લાગત હે એમાં ભી કાફી કમી આવે હે. એક વખત સોલર પંપ સ્થાપિત થઈ જાય એના બાદ વર્ષો તક કમ ખર્ચમાં આપણે સિંચાઈની સુવિધા જે હે એ આપણ લઈ શક. આની યોજનાનો એક ઓર મહત્વપૂર્ણ લાભ આ હે કે કિસાનોને ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો અવસર મળે. સૌર ઉર્જા પર્યાવરણને બદલે ભી સુરક્ષિત હે ઓર આને થકી કેમ કે પ્રદૂષણમાં કમી આવે હે તો આ હર લિહાજ થકી લાભદાયક હે. ડીઝલની ખપત ઘટવા થકી કિસાનોનો જે ખર્ચ હે એનામાં કમી આવે ઓર કૃષિ જ્યાદા લાભકારી બને. તો જે ભી કિસાન આની યોજનાનો લાભ લેવા ચાહે હે એ આપણા જિલ્લાના જે કૃષિ વિભાગ હે, ઉર્જા વિભાગ હે યા જે ભી સંબંધિત નોડલ એજન્સી હે એને થકી સંપર્ક કરી શકે. આવેદન કરતે સમયે જે આવશ્યક દસ્તાવેજ હે જેમ કે આધાર કાર્ડ હે, જન આધાર કાર્ડ હે, ભૂમિ સંબંધિત જે દસ્તાવેજ હે ઓર જે બેંક ખાતું હે આની જે જાણકારી હે એ આપણને તૈયાર રાખીને એને ઉપલબ્ધ કરાવવી હે. તો કિસાન ભાઈઓ, પ્રધાનમંત્રી કુસુમ યોજના એક કેવલ સરકારી યોજના નથી, બલકી કિસાનને ઉર્જા સુરક્ષા, સિંચાઈ સુવિધા ઓર આર્થિક સશક્તિકરણ આલવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ હે. એટલે અગર આપણે ભી ડીઝલ પંપ યા જે વીજળીની કમીનો સામનો કરો તો આની યોજનાની આપણે જાણકારી પ્રાપ્ત કરીને પાત્ર હોવા ઉપર આની યોજનાનો લાભ આપણને અવશ્ય લેવો જોઈએ. તો આ તો રહી કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂરે થા એના ઉપલક્ષમાં જે અલગ અલગ યોજના હે એની યોજનાઓની કડી મેં પ્રધાનમંત્રી કુસુમ યોજનાની વાત અગાડી કર પર એને પહેલે આ સંદેશ સાંભળી લ.
1: प्रधानमंत्री किसान मानधन योजना
2: मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता.
1: प्रधानमंत्री किसान मानधन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
3: और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित.
1: 55 रूपए से 200 रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान.
3: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान.
1: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
3: और अपना निःशुल्क नामांकन कराएं.
1: प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका घर. कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.
4: प्रिय किसान बहनों और भाइयों, ये धरती हमारी माँ है. ये खेत केवल अन्न और फल सब्जी नहीं देते, ये हमें जीवन देते हैं. लेकिन अत्यधिक केमिकल फर्टिलाइजर के और पेस्टिसाइड के असंतुलित उपयोग के कारण ये धरती माता बीमार हो रही है. इसकी उर्वरा शक्ति लगातार कम होती जा रही है और इसलिए हमारे विजनरी और समय के बहुत पहले और बहुत दूर तक की सोचने वाले प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने आह्वान किया है, खेत बचाओ. 1 जून से 30 जून तक खेत बचाओ अभियान पूरे देश में चलेगा. इस अभियान के तहत आपके गांव में कृषि वैज्ञानिक, एग्रीकल्चर यूनिवर्सिटीज के विद्वान, केवीके के लोग, कृषि विज्ञान केंद्रों के केंद्र और राज्य सरकार के अधिकारी, जनप्रतिनिधि, जन नेता और प्रगतिशील किसान गांव-गांव जाएंगे और हमारे खेत की आवश्यकता के हिसाब से संतुलित कितना खाद डालना चाहिए इसकी चर्चा करेंगे. नकली पेस्टिसाइड के बारे में बताएंगे, कैसे पहचाने, खाद्य तेल का कम उपयोग करें और अलग अलग योजनाओं के पात्र लाभार्थी भी चिन्हित किए जाएंगे. आप सबसे मेरी अपील.